0: કર્યું એ માલ ચાલી હજાર 42,000 છેલ્લા બે વજન છા કર્યું
1: ખરીદદાર તમામ ઘટતા એમ કે ખપંદો આય કે રેટ હોય મુનાસિબ ગુરન
2: 1,20,000 કા હમને ઉધર સે લિયા ભેરપુર ખાસ હૈ અભી મેને બેચને કા કિયા તો 1,00,000 ભી નહીં લગ રહા
0: રેટ આગે વાળે આઈન કોણ
3: અસર 4,00,000 સે કરે બેઠા આયો હોય તો કોણ
4: हाँ कुर्बानी की ईद वेझो इंदी माल पीढ़ी में रश वधी वही अवाम पारा महंगाई जो दाहू व्यापार जो चवण आए तो खेन माल जो मुनासिब अघ न पो मिले
5: आप सुन रहे थे GAFM नेटवर्क पर KTN न्यूज
6: सुबह की चाय या ट्रैफिक का जाम हर पल फन GFM बदलती लाइफ की ट्रेजेडी
7: yeah!